0: Ulu yi la, di zhe ka xie xie, dong zhu di ge sui xie xiu xie la.
1: Ngui di ge, nye, jo rang ka baba da, bo feng ka baba si shi zhuba ziru, mang kos ke me. Pa lin da, yo sin da, yo sin.
2: Liang zi, nye ngui di lian ni yunga xie.
1: Da pa lin da,
2: mang
1: kos ke me.
3: Wang lian shu!
2: Ong, zha li xia.
3: Lian shu! Wang lian shu! Wang lian shu! Wang lian shu!
2: Ogu, kar chai song.
0: Dong zhu di ge, xie bu xie yu da. Sui xie su du. Rāgā jē shūbē ā!
2: Chū mē, xīng jī sō rē, cōng nī xie wu sōng zā gyūn dē rē.
0: Gā rē gyūn dē rē sīk rē. Dōng chū, chū chū tī rē xie xie. Gyūn dē rē bē ā! Rā chōng dū nē, nā zē nā sā lō chū gyō shī. Rā xū dā, chū chū tī rē, xie xio rē bē ā! Xie bō xā dū wē!
2: Ā gu, tī ngā zōng yō cōng kēng kē sōng zā nā rē nē tā jē bē, ā
0: gu rā chū
2: 다 우라 겐유 슈자 된조 섬제 정마지 당대 개치 슈디 대반 탕마다 가가 조정 안에 론니 슈섬제 예유 대토 비쇼지
4: 좆 모르도 빠줘 빠튼